શ્લોક પહેલા પહેલા દુધારું સ્વરૂપ પ્યાજા સ્થાવણો હોય તું કરતા કરના મેં ના આવ્યું કરી ના હોય.